અલકા યાજ્ઞિક માર્ચમાં સર 20 તારીખ થી 1966 મસીહા કલકત્તાને સે જન્મ નેઇથિલે। તાંકર સુરર જાદુગરી આઉ ગાયબાર શૈલી લાગી સે સંગીત પ્રેમી માનકુ સબુબેળે આકર્ષિત કરીપારિછન। માત્ર 6 વરસ બયસનુ સે આકાશવાણી કલકત્તા લાગી ભજન ગાયબાર મૂલ કરીથિલે। આઉ માત્ર 10 વરસ બયસથી સે સંગીતથે નિજર કેરિયર બનાવવા લાગી મુંબઈ જઈથિલે। તાંકર માં શુભ્રા યાજ્ઞિક જને શાસ્ત્રીય સંગીત ગાયિકા થિલે। ઇબાબતે આર ફિર કથા હમા એ ગીતટા શુનિસારલા ઉતરુ એહા છેન સુનુન સિનેમા કુછ કુછ હોતા હૈર ઇ ગીતટા કંઠ દેછન કુમાર સાનુ આઉ અલકા યાજ્ઞિક। ગીત લેખીછન સમીર આઉ સંગીતથી સજેછન જતીન લલિત।